ભારુ મિત્ર રો દોસ્ત ભણે તાકી ભારુજીઓમાં સહ્યાકી સોબ ભેરેગા સોરી સોરી ડોકો તમણ તાકી પૌરબ ત્યોહાર જન્મરમ બિહા સાદી છઠિયારી ભૂંજીમ લોટાડા ડાણા ઓંજેંગ સોબ ભેરેગા ડોકો તમણ તાકી રો કોલ સંગ્રહ તાકી ન્યો નવ ના લાડા કાયમ ભેરેજો સોરી તાકી કોસુરાંગા ગોજના સીટના ભેરેજો સોરી સંગ્રહ તેરતેકી પરિવાર રો ગોતારા લેબુકી હિસગા ગા નાકી લા મુદા સહ્યા સહ્યા કી સો ભેરેગા સહા સંગ્રહ રો મદાય તેરતેમાં શિક્ષાયા રૂપ ભૂંગજો અની લેબુ સેવા તેરના પાલતીની સાધન રૂપ ભૂંગ અની આપણ જન્મલ કુંડુ હકોણ તે શિક્ષિત કરાયના કોર્નિસ કરાય તેની પરિવાર આ કુંડુ હકોણ કી તે શિક્ષિત કરાયના કોર્નિસ કરાય તેની મુદા અની હોડોમ ઓગા કુંડુ હકોણ કી હે કહે ગરીબ રો ટુરા ટપર કી હે કહે રો હોકી પોઢે ના લિખે ના ઉમાય પાલતે હોકી તે અની શિક્ષિત કરાયના પાલતેની જે લેબુ કી દયાલુ રો ઉદાર ગોરજીમાં લેબુ મનવા કી હે કહે હોકી બેતોર જલંગ લેબુ કી તે તોબલુંગ બેપરોટના કોર્નિસ કરાય તેમાં ઉજેગા સોપ્ત મહા સેવા સુનુંગ્યા કાયમ હેકે ઉકી તેગા પોનમસોર બરા ખાઈત્રો પુણ્યા તેરતે આપણ કુંડુ તે શિક્ષિત કરાય તેની ઉજે અનિયા કર્તવ્ય હેકે હોડોમાં કુંડુ તે શિક્ષિત કરાય તેની ઉજેગા ધારામાં કામું સેવાયા કામું રો પુણ્ય કામું હેકે અની આપણ ઓ દુરા તે ધાંગર ઉણતેની આડી તે પે લુતુઈરો આવના અથોંગ ઓ તેરતેની મોંજ મેમણતાય છાવ ડાલી બા રો ઉબર ખણા લુતુઈ યાની મોંજ પેછાવરી રો મોંજ ખોદિયા તેરતેની રાંગા ઘીડીં ડા સો ભેરેગા હોકાળ ઓ તાય બહારેગા કઠિન કામું કરાય તે ખાલી ન્યોનારો ગીતાના ભેર ઓ ઓડેલતા મુદા હોકારતે આની ઢેર કામ ગીનિંગ તેરતેની મેનસોન કામુતા લા જુઘાય લેખતેની રો થોડેગા પ્યાર દેરતેની ગોમકે આ તીતાય ઉજે માનવ સેવા ના લાગે મુદા શોષણ જો હોઈ ના પાલતે ધાંગારા મુખ્ય કર્તવ્ય હે કે ગોમકે આ સેવા કરાયના ઉજે પુણ્ય કામું ગામડોમના ઇહાયનો આડી કામુના અથોંગા ઢેલસી મુદા આડી કોઢીતા આરખી ગોલંગ ઉડકોન લાંપટ લાંપટ ભૂલી ખોરતા લા આડી આપણ કર્તવ્ય કામું તે કરાય તઈ ઇહાયનો આડી લાજ ભૂઈના અથોંગ લામ ચેટવા ભૂલી ખોરતાઈ રો અસલ કામુતે ઢીપલો ગોડતે ઉઘાય ધંધા બું આડી ગોમકે આ કામુતે આપણ કામું સમજેતા ઉજે હોડોમાં કામું સમજેતા લેકિન આડી આપણ ઓગા કામું સમજેતા રો ઇરગીમ સિરગીમ કામુતાઈ લા આડી ગોમકે આ સેવા કો કરાય તૈયા માનવ સેવા જો કરાય તઈ ઉજેગા મહા કામો રો પુણ્ય કામો જો હેકે બેતોટ જાલંગ લેબુ કી આની બા રૂમ કુ ઉમલા પૈસા કાવડી તેર કોણજો આની લેબુ કી આ સેવા કરાય તેની લોતુઈ લારાઈ ઉમલા જરૂરી આ જહાં જીનીસ ગા તેર કોણ સેવા કરાય ના પાલતેની આની આપણ સોચ વિચારો વ્યવહાર ભૂંગજો લેબુ મનવાય સેવા કરાય ના પાલતેની અગર લેબુ સેવા પરિવાર સેવા ચાહે સમાજ સેવા યા મતલબ આઈ લા આની જહાં રૂપ ભૂંગ જો સેવા પાલતની ગરીબ આ સહાય લેબુ તે પે ચખના ઉમલા ઓ તે શરણ તેર કોણજો અણી સેવા તેરના પાલતની યહા લેબુ તે સલાહ મસૂરિયા રો ગોજુંગ બતાય કેજો સોપ તય મહા સેવા તેરના પાલતની ઓ સેવા ભૂંગજો પણમોસોર બરકાયત રો પુણ્યા ભરપૂરગા કુઈના જહા લેબુ કોસુરાંગા તાઈ લા કાનલા તેર કોન ઉમલા અસ્પતાલ ડોટ કોન લેબુ સેવા કરાયના પાલતેની દેહિતા લેબુ કી તે અસ્પતાલ ડોટના સલાહ તેરના ચાહે કાયમ ભૂંગ જહાં ઉપાય બતાયના જો સેવાયા મહાગીનિંગ હેકે કોસુ લેબુ અથોંગ સુનમેર કરાયના ઉમલા અપનો મસોર તે દાડોમ ઓડેપના મહાપુણ્ય કામુ હેકે આંધ્રા બહરા લંગડા લુલા કી અથોંગ સુનમેર કરાયના ઇકુટ બારુ કાયમ હેકે જે લેબુ કી ગોજ સીન ગોટસીમય હોકી અથોંગ પણમોસોરતે લેબુરો ક્ષમા બોરના ઓડો જાતોમાં એતે શાંતિ આથોંગ સુનમેરો દાડમ ઓડેપના બારુ રો કેલમ કામુ હેકે સમાજરો ખોડી પોદાતે જહાં વિહા શાદી ઓ ભાઈના કુંવા લાયના બાંધો કોંગના રોવા ઓના ચાહે દારૂ ડેકના આવતા લા પંચામલા મદાયત બુંગ સંગ્રહ કરાયના હોઈતા ઉમલા મહા કામુ એકલા બુંગ હોઈતા ઉઘાય કામુ તે ખોડી પોદાયા લેબુ મદાયત તેરના ગા હોઈતા બિહા કેરસોંગ સામાજિક કામુ હેકે ઉજે એકલાયા કામુ ના લાગે હિના અથોંગ જબ તક સમાજરો ખોડી પોદા લેબુ જુમે કાતિબ કોન માન્યા તમાય તેરતે લા બિહા સાદી હોઈતા બિહા તે ડોકો તોંગન તાકી કુઈ તાલેંગ તાકી ન્યો તે ઉઠતે કી હિંતા